આભાર આપણને બદામી દેવી કે અવાજ મેં યો લોક ભજન સુન્યું આણંદ ભી આયો ગો ઓર અબ દેખો આપણી ઘડી કી સુઈ ભી ઇશારો કરી કે ભાઈ આપણા કાર્યક્રમ કો ટેમ હે કરસક ચોપાલ ઓ ભી સમાપ્ત હું બમે ચાલ્યો તો મથુરાલાલ લવંચી કો ચાલ બાકી આજ્ઞા દો ફેર મલાંગા કરા રામ રામ